0: ખત ભાત જીની છો ગોટકે સાંગે છે ગુલાબ ફૂલને નત્રજન કે અમોનિયમ સલ્ફેટ લે દેતો રહે યે ખત ચુનાવાય અમોનિયમ સલ્ફેટ યે ખત બુટા ચો ખંદા આરુ પાના ચો બાળતી કાજે કામ દેવાય ઔર જસન ઇસ્ફુર ચો કમી આસે બલ્લે ઇસ્ફુર કે સિંગલ સુપર ફોસ્ફેટ લે દેતો રહે યે બુટા ચો જડ બલ્લે બૂંદ ચો કામ એવાય ઔર ફૂલ આગર હો એચો કાજે કામ દેવાય આરુ જોન ભૂઈને પોટાશ કમ રહે છે હુતા સલ્ફેટ આપ પોટાશ યે ખત કે દેતો રહે એચો લે કાય હોય દે કે ગુલાબ ફૂલ ઝપકે ફૂટે દે આરુ બીમારી લે ભલે બાચું રહે દે ઔર બલ બપુ બીતી જીનીસ મન દાના બીતી નહલે ઘોરલો સૂક્ષ્મ પોષક તત્વ મિશ્રણ માઇક્રો ન્યુટ્રીએન્ટ એકે માટીને મિસાઉન નહાલે પાનાને છીચુન બલે દેઉક સકાશ એબે જીત્રો બની મન કે મેં સાંગલે એ મનને કોની બલે ગોટો કમ હોલોને ગુલાબ ફૂલને ફૂલ ફૂટતોર કમ હોન જાય છે નહાલે બુટા કે રોગ બલે હોન જાય છે કાય બની કમ હોલે કસન બાનાચીના દખા દે છે એકે બલે મેં સાંગે છે નત્રજન નત્રજન કમ હોલોને ગુલાબ ચો પાના મન નાની નાની હોન જાશોત આરું હૃદય મહા દખા દેશોત યે પાના મન બુટાલે ની ઘસરોત આરું હુતા હુન પાના મનને લાલ રંગ ચો બાનના ચીના મહા દખા દેવાત ઇસ્ફુર ઇસ્ફુર કમ હોલોને ગુલાબ ચો પાના મન બુટાલે ઝડું જાશોત ખંદા મન કમજોર હોન જવાત આઉર બૂંદ બલે નગત ની બસે પોટાસ પોટાસ કમ હોલોને પાના ચો રેટે રેટે ભૂરા બલે ધમસ્યા મહા દખા દેવાય આરું પાના ડસલો અસન દખા દેવાય મેંગનીજ મેંગનીજ નીરલોને પાના ચો ઉપરે મૂંડીને સેમી રંગ્યા આરું મંજીને હરદ્યા દખા દે છે લોહા યે કમ હોલોને નુઆ પાના મંચો મૂંડી મન સેમી રંગ્યા આરું મંજી ભાગ હરદ્યા હોન જાય છે બોરાન બોરાન કમ હોલોને નુઆ બુટા મંચ બાળતીને ફરક પડે છે બાળતી થેબુન જાય છે દાદા દીદી મન અદાય જાના કાર્બનિક ખત બનાતો વાટ યે ખત પ્રાકૃતિક ખત આય આરુ ગુલાબ ફૂલ ચો ફસલ કાજે ખૂબે લાભકારી બલે આય યે ખતને જમક બલે સડલો ગલ્લો પાના મન જૂના બુટા મન ગોબર આરુ કચરા લાગે છે યે ખત કે આઉર આગર ગુણકારી બનાતો રાય એથા તેલ આરુ જાડા બીચા ચો ખલી કે બલે મિસાઉ સકાશ એચોલે નત્રજન આગર મીરે છે ઈશ્વર કાજે એથા મરલો ગાય બયલા ચો હાડા ચો ચૂરણ બલે મિસાઉ સકાશ અસન કરુન બનાલો કાર્બનિક ખત ગુલાબ ફૂલ કમાની કાજે ખૂબે નગત રહે છે ભૂઈને આમી રોજે બરક ફસલ ધરું છે ફસલ ધરતો કે હોતા કાર્બનિક જીનીસ મન કમ હોન જાય છે એ લાગુન હોતા કાર્બનિક ખત ઉપરેલે દેઉક લાગે છે અસન દિલોને બુટા કે સપ્પાય બાટલે ફાયદા મિરે છે દાદા દીદી મન એ તો રહે ગુલાબને ખત ભાત ચો વાટ એ હિસાબને તુમે કમાની કરુક શકાશ આરો ગુલાબ ફૂલ ચો આગર લે આગર કમાની કરુન ખૂબે લાભ બલે કમાવ શકાશ
1: अभी आप सुन रहे थे कृषि सामयिकी बेड़ा खड़ा चगोट आकाशवाणी का ये जगदलपुर केंद्र है। मीडियम वेव 396.82 मीटर अर्थात 756 किलोहर्ट्स, एफएम बैंड 100.1 मेगाहर्ट्स और आप हमें न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी सुन सकते हैं। इस समय सुबह के 6:40 हुए हैं। हुलहुली कार्यक्रम में आज सुनिए धर्मू और साथी का बजाया रानाह कासन पाड़।

0: कसन बल्पी लावन बटा कोरो सत काय सुंदर नहीं मन तैयार होन वाती
1: सत्यवल्ली
0: दादा दीदी मन संगे
1: हां
0: ओ तो हेर की दीदी आजकल समय है सन बक्सिस ने दादा दीदी मन काय सुंदर खेती बाड़ी समय बल चले से खेती बाड़ी बल काय सुंदर 12 महीना जो के पानी जो सुविधा से मन बल कर सोत
1: कर सोत जी हां
0: तो खेती बाड़ी तो चले से जी मन तर काय जसन की खेती बाड़ी संग संग आजकल देखू से काय सुंदर आजकल એ પાક ફરચો ખેતી વાડી ને
1: સત્ય બોલી સમજો નહીં નાની નાની રલો બેરા સોજે ધાન કમઈ કે જાનતે
0: જાનતે રલો
1: ધાન જો કમની હોય છે ખીંડી કાદા ખોલી બોલો ને જોંદરા જોંદરી મડા તે લઉ તે જાનતે રલો માનતર એવી સમય ઇતરો બદલલી છે કે આજી કાલી અમે અસન અસન પાક ફરમન જે ચો અમે નામ ની સુરુ કરી કે ખાઉ ની રલો દકુન દકુન ની રલો ઉસન ઉસન પાક ફરમન બોલે આજકાલ નિસ્કે
0: છે તો કસન બોલે દીદી જાનસી જસ જીતરો જસન કી ભાત પેજ તો લોક ખાય સોત ને ઓર ભાત પેજ जसन खाया तो थुनी हिसाब ने जसन पाक पर बल असने खाए सो ने तो हुनी काज काया एचो बल जसन की आगे छि हिसाब ने जसन के जो मांग बल खंडी कता बोल ली से
1: हां हां
0: तो हुनी का जसन की दादा मल दखु से आप लोग जसन की खेती का मन यमन तो कर सोची ने आ खेती का मन संग जसन की ठान रले खंडी का अगर यमन का जसन की कहीं बल जसन क्या मा हो ने नाल पपीता हो नाल कहीं बल जो दूसर जिनिस मन पाक फर मन भलो असन मन मन लगवान भाती काय सुंदर मन बले निकराय सो और हाट बाजार नीले बल का इतरो मांग आसे पाक फर मन जो की बाटा बल नी है और गोटो देसी आई हिसाब ने अलग चिया है और गोटो सरकारी हिसाब ने ऐसे उन अलग चिया है
1: सत्यवल्ली और आजकल हम देखो से हाइब्रिड बलून जसन तू बेलती दक गोटो गोटो बेलती दक एक किलो पौन किलो इतरो
0: हो ऐसे
1: असन आजकल गोटो नुआ પાક ફરસન નીકળી છે ડ્રેગન ફ્રૂટ બોલી હો
0: આરોન જો માંગ બોલે ખૂબ આસે
1: ખૂબ આસે તો બોલ તો ગોટી આય દાદી દીવન કે આમી જોન ગોટકી ફસલ બરા કાને કમાતે રલુ હું તો આય છે પુરખતી બેરેલા આમી કમાઉ છે છે માનતે સંગે સંગે જસન આમ ચલે પાણી છે સુવિધા આસે બોલો ને આમી દુસર બોલ પાક ફરચો જો ના ખેતી કમાણી કરુક સકુ જસન કે આમી પપઈ મોંડક મોડક સકુ બેલતી જસન તુ તુ કેબે સાંગલી ઉસ હો ઓર સંગે સંગે આમા બોલી
0: આય બરન બંચો ને આર એથા બોલસન નો આય કે ગોટક કિસ્મ કિસ્મ બોલે તો નાના પ્રકાર કિસ્મ આસે સતે
1: બોલી સા ઉતા તો કદલી કે તુ દક કે ઉતા તુ સીતા પાક કે દક કે ઉતા તુ બોલો રંગ રંગ ચો પાક ફર હોય
0: પાક ફર હોય
1: અરે કે કાય સમય હિસા ને ઘરે ખાતો કચ બોલે અમે ઉપયોગ ના નુક સકો ઓર હુંચો જોન મોલ આય હુંચો જોન બાડતે સમય હિસાબ ને જોન મોલ મિરે છે હુન બોલ હાટ બજાર ને ખૂબ
0: ખૂબ હોય છે આવ જસન કી ઓર પાક ફર બોલે ઘરે બોલ ખાત લે દેહ પાય કાજ નીકો બોલે આય ગુડ
1: બોલ
0: કુ હિસાબ ને ને તો હુની કાજે જસન જીતરો હોક લાય સક દાદા દિન મન જો જત લોગે ઠાન આસે ને પાણી સુવિધા આસે તો સન મન કાય જસન કી આપ લો ફસલ સંગે સંગે એ કમાની વલ કર લો ને પાક ફરચો નગત હોય છે
1: નગત હોય છે પર કે કી આમ જેદલ દાય કામ સંગે સંગે આમી કોની બોલે ઓર ઉપરા કામ કે કરું છે ઓર આપ લો કમાની કે બઢાઉ છે બોલો ને હું આમ ચ જીવનો જે બાર્તી કા નગત હોય દેછી
0: હોય છે
1: તો એ તો હોલી ફલદાલ જો બોટા આસે હું ચોલે આમી કસન આર્થિક લાભ ધરુક સકો એ ગોટ કે સંગું દેલું
0: અલે મોટરી ને ઓર બલામ ચલો કે જહાલા મન આસ્તા અલે જહાલા મન કમરો
1: અલે સુનો
2: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહકર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા
3: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ चेटिनाड सीमेंट का मैक्स क्रीट सीमेंट 64 सालों की बुनियाद के साथ चेटिनाड सीमेंट द परफेक्ट कंक्रीट चॉइस
4: जीएसटी काउंसिल ने कमर्शियल बिजनेस में टैक्स को और भी सरल बना दिया है अभी तक होटल के कमरों पर जीएसटी की चार दरें लगती हैं ₹1000 से कम कीमत वाले होटल रूम पर शून्य जीएसटी है जबकि ₹1000 से ₹2499 तक के होटल के कमरे पर 12% जीएसटी लगता था ₹2500 से लेकर ₹7499 तक के होटल कमरे पर 18% टैक्स लगता है इससे ज्यादा कीमत का होटल रूम है तो उस पर 28% जीएसटी लगता है लेकिन अब होटल के कमरों पर सिर्फ दो ही रेट लगाए जाएंगे 7500 से कम कीमत वाला कमरा है तो 5% और ज्यादा है तो 12% जीएसटी देना होगा
2: एक मजबूत घर बिल्कुल उस पिता की तरह होता है जो हर मौसम सह कर भी घर की नींव को कभी हिलने नहीं देता
3: आपके घर के लिए भरोसे का दूसरा नाम चेटिनाड सीमेंट का मैक्स क्रीट सीमेंट 64 सालों की बुनियाद के साथ चेटिनाड सीमेंट द परफेक्ट कंक्रीट चॉइस
5: जीएसटी काउंसिल बुधवार नेट इन घोषणा की सरकार सीमेंट तपोर्रो जीएसटी मोला 28% तुन कम किस इंजे 18% किस इत्ता टैक्स तगा कमी कित्ता आवासीय आड़ व्यवसायिक प्रोजेक्ट तक लागत दबाव कम आयना उम्मीद मिंदे लेकिन संगमरमर इंदनाथ और ट्रेवकिन ट्रेवटीन ब्लॉक इतके ओंडलेकटा बंडकल तगवेंड टैक्स दर 12% से गटे मास 5% की सित्तोड़ ग्रेनाइट ब्लॉक तगवेंड मुन्ने 12% मत्ता आदिंजे 5% जीएसटी लगे माता इदेन संगेन उसका चुन्नाम ताव ईटा और बंडकल तीन जोड़ाई की अनबूताते वेंड मोला 12% से कम मास 5% की सित्तोड़
1: हो। हाँ तो मैं असन बोलते रहे दसू भाई हाँ। कि जिदल दाए आमी जो ना जहालक सुनू से हाँ। तो हमके कई जानकारी मन बल
0: मिले से था बल नगद नगद कोट मन ज्ञान दिया जो कोट मन रहे से कोई एक प्रकार जो ने
1: उसने कहा है कि हम तो लगे हुए हम धरु न्यू से कवि गोष्ठी अरे चंद जोन भार तरलो भाई बेनमनाथ हरिहर वैष्णो दादा जोकाम और
0: घनश्याम नाथ तुम्हारे मन संगे संचालन कर सो भरत कुमार गंगा दीच
1: तो एक बार हम सुनू
0: आले
1: आले
6: पाए गांवकारी भाई बहन मन के आजी चो कवि गोष्ठी कार्यक्रम भितरे मचो बाटले जुहार भाई बहन मन कला सपाए चो भितरे रहे से हुनके आपलो हिसाब ने सपाए चो पूरे आंतर होय से असन मन ने कितरे विचार मन हुआ ये विचार मन के कविता ने अनुवाद कविता रचु लोक मन कविता मंचो गोठाए मंचो गोठ के शब्द बनाउन टोंडले निकरा तोर और हुन शब्द ले समाज भितरे नगद ज्ञान चो उजर दे तो काम करे से कविता असनी आजी आमचो लगे कविता पाठ करतो काजे कवि मन अमरला से ये कवि मनात श्री हरिहर वैष्णव श्री दादा जोकाल और श्री घनश्याम नाग आजी ये सब पाए कवि मंचो कविता पाठ के सुनवा सबले पहल सुनो श्री दादा जोकाल जो कविता पाठ
7: रान रालो